કોયલ વાંગે કૂકે એડો બાબી હે જ્યાં બોલું છો તો, કોયલ વાંગે કૂકે એડો બાબી હે જ્યાં બોલી છો તો. હર વણ તે વાસિંગ થી બેઠો, હર વણ તે વાસિંગ થી બેઠો, ડાહો થી ડસ ડાર છડે દે, હાણે છોરા પ્યાર છડે દે. સુખ જે ચાહી થો તું સરતા, વેરાગન જી વાટ વઠી હલ. સુખ જે ચાહી થો તું સરતા, વેરાગન જી વાટ વઠી હલ. ભૂરાઈ કે ભાકુર પાએ, સ્યાણપ જો સંસાર છડે દે. કુંવારી વનવાહ મેં વેઠલ, ઉનખે પકડે આયો આછા. કુંવારી વનવાહ મેં વેઠલ, ઉનખે પકડે આયો આછા. રાત મચ્છન મેં માતમ હો પુટ, સ્યાણો થી બસ યાર છડે દે. રાત મચ્છન મેં માતમ હો, રાત મચ્છન મેં માતમ હો પુટ, સ્યાણો થી બસ યાર છડે દે, હાણે છોરા પ્યાર છડે દે. ગોલણ જી કા ગાલ અપ્યારા, સીનો હરદમ હાજર આહે. ગોલણ જી કા ગાલ અપ્યારા, સીનો હરદમ હાજર આહે. યાર જો આહી સામહું અચની, યાર જે આહી સામહું અચની, પુટ જે પોયા વાર છડે દે, સ્યાણો થી પ્યાર છડે દે. નબ્જ તપાસે વેજ વરાણ્યો, હાણે છોરા પ્યાર છડે દે. જીયણ જગ મેં ચાહી થો જે, દોસ્ત મીઠો દિલદાર છડે દે. ખૂબસૂરત શાયરી પ્યારે પ્યારી દિલરુબા દિલબર દોસ્ત સજ્જાદ મહેર જી પ્રોગ્રામ મેં શામિલ કઈ છે. એના સા ગુણ સારું અહીંયા શાયરી મેં શામિલ કરાશે.